0: સુધીસ ટાઈમ ચેક
1: ઇસ સમય સૂચકા સાથમાં
2: દક્ષિણ કોરિયામાં પઢાઈ ર રોજગારીકો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલકો ઠીક અગાડી સંપર્ક 0656 53 63 98 550 77 061 ર 98 550 77 53
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટ મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિકો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલી હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન ફોન 0656 93 440 4 93 580 ર 98 550 26 440
0: It's 12 o'clock. Ahile 12 bajeko cha.